0: 但他们吃熏鸡，云南那个松都是吃南吃不着吧
1: 了。
0: 但木头煎呀，他们吃熏，白毛云巴达，可能是大都是全部吞一吞住的，吃多嚼着吧
1: 了。那
0: 第一木头煎吃别个呀，多过你的新娘阿姨。
1: 他这个俺做的干的，他主要上么大数给你们白毛吧，但俺做的特许吧，真的是。
0: 我觉得我们的人
1: 봄에 대망 보자요. 당주 함사대 지단 분망 거래. 봄에 때 지단 그다가 그 양지 비즈스 매베스를 다 쪽 봄에 다숨 희중하는 지단 그 봄에 다제 비즈요 매베들을 함사대 당에 망아도야 지동구지 제주경에로 야살죽지도 봄이래 이 말아. 다지 부지하를. 근데 나 아무 당감에 그 한번 님바지 안세. 내준 하답시 해를. 뭐 받고 돈도지 다 하답자지를. 주동아가 모두 가르발 당아도 루가시레 루가기 직다가서라 아 자가진 동시에 대해서 나 어떤 대신을 부고가 아 다바 등사 등사 가바스를 드릴래 종수가 구릴이야 전도 있어서 렌자바 쪽에 안 들었을 것 같아 콘솔함 장사 대지되잖아 콘솔 마시고는 내 신사 전도 대지 잘하는 그렇게
0: 이해를 드려자 아
1: 오늘 하트는 단 인내자다 미탈 당다 멜타 참미토르다 지단 숨주에 매주일 다 부대강에 덱스타요. 딱히 괜찮아 한다. 그게 좀 봐. 니 유라. 지단 단다 그게 지금 숨숨자. 나 숨으신 날 신사 아브릴. 나 잡든 지도.
0: 지난 저 잡든디 저 로직 뒤신한 게 그게 그게 잡든한 거.
1: 아, 단단히 아주 다 팅산지다 만사 좀 좀을래. 아, 좀 조금 해다 좀 보자. 해다 좀 보자. 잡아서
0: 내고.
1: 나올래. 那工作些就差不多，生产就那么准备的，差不多。那您居住在真的这边这边？
0: 啊，那老近呐，
1: 老远了。
0: 居住在，
1: 啊了。哦，那你从做什么了？居住在过来，姐姐，我居住在个这边去投诉了。
0: 哦，那偏偏三公爹偏偏呀，啥子新买了，这边那个偏
1: 偏。嗯，那您都会买的嘛？拿了新买了。
0: 哦。
1: 那家中啥什么真的的，因为那啥什么，俺们那咱们这个啦，人家是那个了。
0: 哦。
1: 我等那您这边你。tūs tāpēc mēs bācīm mēlē, cik nīn jōng lā rīmē jū rāng tēn nāzē shū tōng sē rīt nāzē gāng zū tlāmu kā hīw rīt tālēn rū xīn lā gāng zū hīw tēt nīmē rīt rīt tūs tāpēc nā mē rīt lā
0: tō rā yā kē hūm nē gē tā ngūy māng gu jī bōr jīn jī tā nāng chē jē dī xiong lē kāng tīn dē zū nāng chē jē sē gui kā yī nē mī tō zōng kā yī nē mī tō dī kāng yā gyab yō xūk chīm bō nāng gī yō rā bā
1: lā
0: kī nā zui mū tū jē dī tō rā yā kāndē sū rā tā gyun jīn dā dī dē nāng yā tō rā yā tō gō kāndē xī
1: rā ngā zū tā pū tā kē kēng xiong bā nī nī tīn dē sū nyōng chā xiā rā bā lā ān tā tā mī chā xiā nā tā tā sūm jū मानसा तस सुम सुम सुचिक सुनी तंदर साथे ल।
0: हाँ
1: ना से। हाँ कहाँ जी यहाँ तो बाजी यहाँ लसे तो बाले गाजी यहाँ सुई मले पे सुरे तंदर चानू ना ला। लोग जो रेगा रोज़े साथे यहाँ तंदर साथ चानू
0: ला। ओ रे
1: तो गाये ना ला। ता लेशो लेशो। हाँ वो ला
0: लेशो तो यहाँ का
1: का है
2: Thank you.